થઈ મસ્જિદ લાલો લાલે જીવે સજદા મોલા પૂરા કી તઈ બયાન નથીંદા હાલે ઓ બે મુમિનો ઓ મુસલમાનો મોલા તે તલવાર દા વાર હો ગયા અર્શ ફરિશ્તે ગમ દે બદલ છા ગયે હુસૈન દા બાબા વસીએ રસૂલ શૌહે બતૂલ હાલત રકૂબ ઝકાત દેવણ વાલા મોહમ્મદ દા ભરાઓ શહીદ થી ગયા એ હાલત પુરાવી જી મેં તહરીર કીતા।